0: درهم.
1: આમ ગોતે ગાહણ કી વારંગ હંદાર ને તેમી હે બૈદ વસ્તુ ખાંગ અને બૈદ વસ્તુ ફણવં જે મેલ ત ફણવં બર્થડે સે હંદાં કુરંગ અદી મા ઉંદગુ કમે એકમક બિલ ત દક્કંત દુવ હકવે સંદાન નુણ તેને કરંટ બિલ ફેમ બિલ ફોન બિલ કસ લહિન નુવાન હંદાં વેસુરે વગુતું વગુત ફહી પે મે દુરી કો ફ્યાસાવેસ ટ્રાન્સફર કુરવે કાગેન બિલ કંડાલા ફા પેમેન્ટ રિક્વેસ્ટ વેસ ફોનવે સાળી દો ગેમ મે ગરી ચાર્જ વે સમ ફહી પેઇંગ અનલિમિટેડ રીલોડ અદી રાસ્ટસ ફાસાગે હુરિહા મુઆમલાતે ફાહી પે મે દોરિકો ફાહી પે વારફ ફાહી